조제 체동오테 마쮸드제 아랑거 샹고코나 마쮸드제 바로라고코나 마쮸드제 데이터 망가 토멀 조로와 마탕 마탕 타르 조로와 마탕 민탕 마이 시위다네 고케다이노 우나 마무 모마 창마 자마 아가마라소피 마이위차 고케다 예넴시나 테네 고케다 마인테 존드르 얀타르 시구가 마카나요노 마타마 그달란 조미엔 고케 마타마 마카나오노 케나 티 마무 고카 르크낭가 마무 저토타 몽바르 존가 마무드나 자와라 고지르 고가 자와 즈 즈 Shimu payato shakyo shi. Shimu gato, zhi gato, zhi gato, khtawa gato, tungu gato, te ku jiri. Tungu du kuno, shiki ni chunga tungu maari, khtawa gato tungu te ku kuno. Muma dana munda kenu gara, tati ki ga. Chama dana chang ga li nyar gunu gara. Chama dana cha ga li nyar gunu gara. Tina dan dani uzu khshapa shechi zaga, Chama shiwi mada na dhagda yintang na chah kowa puti dhagda yinam na chariya. Chah kowa puti dhagda yinna chama dhagda ga chikhe chani chariya. Te na chama shiwa mang yin. Adagpi tunchen ta song yo chariya. Adagpa tunchen cha chay chariya dhagda ngim chariya. Chama na tito song yil ho mara tira. Adagpi tunchen to songwa yin zi jira. Adagda jiri chek mene, jintse chinal homa shiwa meng re. Chama shiwa meng re, chah kowa pudu na tsik re. Thopa pudu na tsik re. Thopa pudu na homa niga verma shikinu, shik mengga chaga chavuka, shik tsik chaga chavuka. Thopa pudu na tsik chaga chavuka, homa dhu na mengga chaga chavuka. Titaka, Thoma na dhagpi tunchen to songwa yin. Thopa po na dhagda ngi yin. Dhagda ngi shiwa na che jari tsikka luk sunu ti yin ari. Che jari tsikka chir sunu ti zi kuka. Katsa che ke chanyi shetan ati. Udu che shiwa la tunji kuwa dhatang dhazi sa u lenji maiz. Mantang tsikka tukta warnsi te gato te jena. Nga na me pi to sarwa shinji bi shenji yiki la. Chayaji shaadu nu tere. Tiga uru kuwa ga tanga adagdande iwa karna tal homa, chama, chama, the chan jamba po, alin lamba po, chah kuwa po, adagdangira, chama, alamma, chama zana, mangra. Adagpi tunche ta songyi mangra zi. Muu ta tungu ka zi. Alamma ziya, mō tsa tōng bārēt. Mō tā kōng tā jāy nā gārdēn jirī tōng yin lā mā mō, mā zī, mō mā sō chī, mā yī, mā nī chī, chā kī yin bī shī kō kā. Nī rā mā ngā chā kī sā sōng ā yin. Mā tī tā jāy wā tā, tō mē jāy yāng, mā rāng lā, mē tā mē rōng yī, yān lā tā yō pī, mā yī nā gārdēn mīn jī rō kō kā. Nī rā kuwa chī nā, mā ngā chā kī sā sōng ā, chā kī tsān rō tsā yāng tā rōng, Mette meron yi chakis sunwa zi yina, te gharda minjogu si. Gharda minjogu si. Kanchay dhari ki taichi gina na, maayi ki yinca, dhagda maayi bi khijo gina na, lama, ama, nama, vama, tachiyo. Te dhagda maayi zi na ta to muku gaza gukura, te kukuchi maayi ta. Kua tahani nir mo, kanza to guku mo, oncha, Titak tsama mung re, mung ge chakhi sa songye ma re, ma ti mung ge chakhi sa songwa yinbi na dhagda tsik ma song zi, mung ge zhivu ka, ta gai mung zi zi. Yang kutsunga lho ma, chang ma, jia ma, dha tsama dhagda yin zi songyo. Ta chiri na dhagpi tunchen ta songye dhagda yin zi zi na, kuwa le na tika le guwa, dhagpi tunchen ta songwa, dhagpi tunchen ta songwa zi na zi na, Adukhu ga tuh tuh ba kanza ka tuh ngu nu tiga tuh ndeh zhne riyah. Tina pa wa pu chenan la
포터 시 조파네 샤와타 니라 소케 구니 구노스 후다가 코니 리란그네리아 리란그네 샤와타 구노 고아포 호파포 구노 샤와란그네 아니 구노 하사파 골로파 나리파 구노테 니란지파레 소다가 리르구네 잉캠바 알렘바 디리아 구가데 알렐 알렘바 잉캠바 이키파 이키파 누구데 오도 송번 카이가 인지나 이키파나 아 지지 마카이노 구가 드 이키파트 센첸다 누구냐 구구가 센치파드네 센치파가 냐 이키파트 디타베이나 리라지 피에타가다즈 테나타 아니라지 피에타가다 샤알라지 피에타가다 리란지 피에타가다 즈 또 푸조팔라 이키티토 아므셀 리니 마토 탄젤라 조리 진첸지 옌티 과나 타파 칼로와 셰파포 마라첸 타오 온짱 하시와 부부니 키스조파 임베군 하르구즈타토 시첼라꾸요 권저스나 포과 챤이르드도 지저도마 니가 꾸주거 하무드제다토 하무시 아까서 산에 포꾸고 사땅 하무시에 사동모 포꾸고 디스 아젠테자 하뇨아무이그나 모다생까 티테클 하뇨아무 무인타날 하동모 포인고 티터 토엘 하땅 하무 메땅 메모 알땅 르모딘드라조까 왔땅 왜모드구노 리리에터스 멘제빌 하무시위 아다땅 츠나 사시와 포고와터 데젠터 왔땅 왜모 메땅 메모 알땅 르모 소자 다우시 마라 모트게위 니위 아가마 포고 아 데나타 오도 아득다 제리 참강린 조건을 때도 고타타 치즈나 리티 냥큰 이면다 니티 아득부 이면다 디카네 구고 마이글라 모스터시 조파나 아니라 소케 고네 또 모조팔라스 마이기 제리 진센제 인테에 화나 자마 창마 주모 즈모다르 나 라마 또 공마소 또 뭐 뭐지 그거 근데 자마 창마드나 뭐 시던 거 먹고와 믹세크 포고지라요 그 권저나 곰바가 난가 자마드지 다또 자와 맞도 문유까 자 창마가 나나라 실 포고바 시와던 거 천대군이 두 천대바 보러 뭐차 아 당선 아니야 또 그게 소나 어마탕 뭐화 니그리게 창대고가 디다르 디 창마드 저리에 시체 창마드 노 창대바 뭐 크모 꾸지 말이 아즈와라 꾸고네리에 꾸가테 창 통고체 다도 다 아즈이 꾸가테 그 치 통노 망타 치 통노 뇽타 치 얼그 다른 통고가 치 통 먹고거데 아즈시 꾸고 데라 창마드 저리에 꾸가데 하여튼 티랑가 마이가 정화야 열라 그노 리스터가 타이터네 야마 창마 조모 그노데 자마나 모가 모타노 창마나 모가 모타노 조모나 모가 모타노 점모타 모가 모타노 말 많은 거 모타노리 하저 타 마이 마제야 또 모고와야 여데 하저 그나 느케라야 우도와 녀가 토네라 니구지르요 구가데 부모 니그아리 제나 촌노 원이 오늘 로마 로마 로마 포 실라타가라 로마 타나 촌노 시모타가라 로마 타나 촌노 데 오늘 구아테 실라타가라 하무 타나 촌노 시모타가라 하무 타나 촌노 야 시모타마 토 실라타가 민도니 그 오도 모다겔 지오늘 코인즈즈나 침초 아양초 디 만타나로 토리 아 만타나로 토리 디타베나 친초 아양초 따르인제나 심오정게 데라 모다 마제론라 심오정에노 군주에드구나 하전드노 모다 마제나라 심오정 군우 오회티젠트 치투나라 데레드 하전 따르 마이 마제양
tōngō kuwā yāng yō pī tāngchē lā chē pī māng tāng chē pē rī rī wī kē shē pā kē chī wō dī chē mē chē rī rī nāng pān tāng kē chē pē tē tā nyam pē hōng gōn chō kō dī gō nō tē tē pā lā sō khuā tōng pō jō pā lā sō rō jō rī pō tāk tāng mā yū tōng mō jō pā lā sō rō jō rī mō tāk shī shā shō pū kō rē shē pē tāng pā lā sō khuā māng tā xē tā yā wā nā dāk pī dā tāng dī Ksatsa yara nu tsikindiga niwa chadara, angar maipa la shi yarawa nu tiku gunariya, angar maipa la shi ni yarawa tingi ngata ksatsa yara tsadya. Mu kura shepi maayi manga thume ksatsa yarawa gharan jarar, shi yunga gongpa yinja, puta kanyi tancha dhagpe data, muta kanyi tancha gharpe da yingiwa na mno de, de khilam rong de, tancha, Pūū yō tā pō dhagdā yīndu rā, mā yō tā pō dhagdā yīndi kā kīlā mā rōng dhīn. Yā, dhār mā yīna gā tāng, mē gā chī chē pār tāng, mā yīna gā kā yīwā chī zhī tāng, mē gā kā yīwā chī shī gā lā sō khā nā mōng rīn jir wī mā chī sō dhī gu kā. O chū rā tē rī rī nī shē mā, nī tā mā dhī tī tsō kā rā mā gā rā, chū chō khuī dhī gā tī sā dhīn jok zhī nā, uzu sacha lala ga kiji tato chub mu ma re tsa ga. Tiga mu ma re ga ma ti chidhi re, ndawa re. Chidhi ghani re, mu lu che imba ghani, mu ta ndi nda ma zi re, zun ti dhu ti re, ndawa ga re. Ti ndawa ton ba tsa jire, ma tiga chub mu ma re, tiga ma tiga ndawa ton jire. Khtan tu munju ga gu ga, tiga mu tiga chidhi ton gu ga. Khtan tu munju nu mu tiga, Shenpa tunpa ra, sha na zho shen, niwa me nu ti tunpa ra. Nindani mandu gunu gu mandu ga chidu tunku ka na nirmu tunku ka. Gukha tunca mashchigu nu tiri ya nirmu tunku ka. Nindani mandu ta nga mangora jujiz nu tiri la nima chatsu tira na kashin jujiz nu nonto ti kuku ga. Tanche la taipa maipa mayin. Mandiga gashiga kukuga, gashiga kukuga. Tanchala tapa mena mare, tapa yonuwa ya mangashiga yonuwa gashiga te kukuga. Dana angama yin gunugundiga mantamba kukuga. Shanya kukujina, tiktha kujina na, petunga kujina na, dachu angwa tiba shingdaya nirmo, datagare. Yondamba shiga mare gunugundiga kaga chawa tunjare. Chawa tunjare, kuwa yuandan ba shio maare zunundiga chawa tunjare. Tsirang kama maayin zunundiga zhen tunjare, zhen tunjare. Ti udu namu ga gharja yerwi tina tunja kuwa soso yu kad. Ama zhig meka zunuga meka zhig chunga kujare. Kunji meya zunuga laka nga lhwa kujare, lhwa me zunuti kujare. Kunji meya zunuga. Nga kunji dhe yor dhina, nga kunji meya dhina ti. Khwa meya dhina wata, kunji khteni meya dhina uto marir. Kunji khteni meya na chuchire dhe uchi, mashire dhe beka mo. Ti taka lhkpa meya dhina u nanto te kuku nari ya. Ti na dhina shekun u kucha ngundi ngu na. Maayi gagatang me gagatang u chepra chikhen yuk kuna na. Maayi gagaka aranga gagsha, chenu u jisa, ton zhen dhe kuku nari. Tēn zhēn dhī kūgū nē rā. Khuēr nā, hājīn tsūmbī nīmbar sī mēsā dhī nū gā mēsā gā mē gādā rē. Māyī gā chikā yīn sū nē rā dhī nā, hījīn tsūmbī nīmbar sī mēsā dhī nū. Tsā mū sā wā tō gū nē rā. Chitā tēn nē rā dhī nā, tsūmbū dhī wū kā. Tsūmbū dhī nū gā tānyīn dhī yō tā nā, nīngā sā gā mē chitā tō, Tā namo sā wū nū tōngu kūnyū nā rī, kichirā kūsō nā nā tsūmbū rī pē. Lī shā yū pē, khā yī tērī tōg pē. Tā jī nyingar māsī nā namo sā wū nū kō tēhī nā rē nū, nyambar sī mā sā rū. Ndā tā wē yēn pēn bā jī rī. Ndā nā mē dū nū gā tīgā tōn yēn mā pēn rī. Tī tā kā mē gā kā shikā tōn yēn mā tōn rī. Mā yī gā kā shikā tōn yēn tōngu nā. Tī mē gā tā mā yī gā nī gā wā gā chē pē chā. Nga māyī gātā māyī gātā nīgā vārgā chēpā chā. Nga kama māyī tā nū wā shikhnā, tā chī gā nūr nū wā kī nū wā, tī yēn shikhī nū shikhnī kūgū nā rā.
kui ti tong tong a ri ya. A ren ge ge xia ge xe de qin zhen pan ba la ma yin.